સુપ્રભાત શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર, શ્રાવણ દિનાંક 13, શક સંવત 1948, એટલે કે તારીખ 4 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતી કાર્યક્રમોની પ્રસારણ યાત્રામાં શીતલ આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરે છે. સભાની શરૂઆત કરીએ મંગલધ્વનિથી.

0: મન મારે.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 આઈટીઆઈ અને 70 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ. સમાચાર વિગતવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં નિપુણ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: શાળાઓમાં બેઝલાઇન સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આજે ગુજરાતી ભાષા વિષયનો તથા આવતીકાલે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ મિડલાઇન સર્વે અને એન્ડલાઇન સર્વે થશે. ત્રણેય સર્વેના પરિણામને આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વિધાનસભામાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતા કહ્યું, 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ સત્રનું આહવાન કર્યું છે.
2: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે.
0: વડોદરાના માંજલપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠકની ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયું, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાની સાથે જ હવે વડોદરા જિલ્લામાં અમલમાં મુકાયેલી આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ હોવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મરીન ટાસ્કફોર્સ દ્વારા કચ્છના છશી લાઇટ હાઉસ, સાંધાણ અને સુથરી સુધીના તટીય વિસ્તારમાં વિશેષ સઘન તપાસ હાથ ધરાઈ. ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા તેમજ સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યના દરિયાકાંઠે આ પ્રકારની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 20 આઈટીઆઈ અને 70 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી. મંત્રીએ જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ સ્તંભ હેઠળ રાજ્યમાં પ્રાદેશિક એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા 2 એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓને 23 ફેલોશીપ એનાયત કરવામાં આવી છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં એઆઈ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. શ્રી પ્રસાદે લેખિત જવાબમાં જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ કોમ્પ્યુટર સ્તંભ હેઠળ ગુજરાત

0: ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને અમૂલ સહિતની સંસ્થાઓને હાઈ એન્ડ જીપીયુ કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે. અંગદાન ક્ષેત્રે રાજ્યની 3 સરકારી હોસ્પિટલોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા, જે અંતર્ગત અમદાવાદની કિડની હોસ્પિટલને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રણી સરકારી હોસ્પિટલનો પુરસ્કાર અપાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ બિન પ્રત્યારોપણ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ પુરસ્કાર એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમગ્ર ટીમને બિરદાવી છે. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની જિલ્લા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે એક સાથે 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનારી રાજ્યની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બની છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સતત ગુણવત્તા સુધારણાના પ્રયાસના પરિણામે હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS અને મુસ્કાન અને લેબર રૂમ ગુણવત્તા સુધારણા પહેલ લક્ષ્ય એમ 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મળ્યા છે. આ અંગે જામખંભાળિયાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDMO ડોક્ટર LN કનારાએ પ્રતિક્રિયા આપી.
1: એનકોસ એટલે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, એવી રીતે લક્ષ્ય એટલે લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ અને મુસ્કાન એટલે મલ્ટી ફેસિલિટી બેઝ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ફોર ન્યુબોર્ન કેર, કે આ બંનેમાં સગર્ભા માતા અને નવજાત શિશુને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નાંડા પોંઠા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં 1.25 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળસંગ્રહ થયો. વરસાદ દરમિયાન નવસારીમાં સૌથી વધુ 28,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અને 845 લોકોને બચાવાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ દરમિયાન 156 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું અને 86 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં સતત વરસાદને કારણે સુખી બંધની જળસપાટી વધતા એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલી 997 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વલસાડના પૂર અસરગ્રસ્ત અંકલાજ, નગવાસ, જરોલી, ધનોલી સહિતના ગામોમાં ગઈકાલે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને બંદર પરની ચેતવણીને હવે હટાવી લેવામાં આવી હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે બાગાયતી કલમો અને વૃક્ષોનું નુકસાન થયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેડૂતોના ખેતરમાં જઈને પાકને ફરી બેઠા કરવાની તાલીમ આપી રહ્યા છે. આ અંગે યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુર પટેલે વધુ માહિતી આપી.
2: લાંબી ડાળીઓ છે, નમી જે ડાળીઓ જે છે તો એ કાપી રાખીને માપના થોડાક જ પાન રહેવા દેવા, જેથી કરીને ખોરાક પાછો એ બનાવી શકે. વરસાદ બંધ થઈ જાય તો જેટલી ડાળી કાપેલી છે તેના ઉપર આપણે કોપર ઓક્સીક્લોરાઇડ COC ની પેસ્ટ લગાવવાની, તો એ કોપર ઓક્સીક્લોરાઇડમાં ઓક્સિજન છે એટલે ઓક્સિજન એ તરત જ પાછો એ ડાળી જ્યાં કાપેલા ભાગ પરથી નીચે જશે ત્યાં સડો પણ નહીં લાગવા દેશે અને એની નજીકની જે આંખ આવેલી ત્યાં તમને નવી ફૂટ તમને કરી આપે.
0: દરમિયાન વલસાડના ચણવાઈ ખાતે વરસાદમાં નુકસાનગ્રસ્ત આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુનઃસ્થાપન માટે યોજાયેલી તાલીમ શિબિરમાં 120થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તરામાળ તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે 1 માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે. ચોપાટીના વિશાળ પટાંગણમાં યોજાનારા આ ભાતીગળ મેળામાં આ વર્ષે 450થી વધુ પ્લોટ ફાળવવામાં આવશે, જેથી લોકોને ભીડનો સામનો કરવો પડશે નહીં તેમ મેયર સાગર મોદીએ જણાવ્યું હતું.
3: તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. તારીખ 5 થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. જો MRPથી વધુ વેચાણ થશે તો એની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણમાં. વરસાદ આવશે તો તેની

0: રીતે અમારી તૈયારી છે.
1: જ્યારે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ પ્લોટના ડ્રો કરાયા, જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા. રાજ્યમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદની શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરની હરપારપુરા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરાઈ, જ્યારે સાબરકાંઠાના હાથરોલ ગામની શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. મુખ્ય સમાચાર ફરી એકવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 આઈટીઆઈ અને 17 પોલીટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાઈ ગયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: દર બુધવારે રાત્રે 8:15 વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
3: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
4: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.
5: ચઢતા હૈ મોહબ્બત કા રાગ,
6: પ્યાર કા રાગ સુનો રે.
5: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
6: સદા રહી હૈ સદા રહેગી.
5: તો સુનિયે રોજ રાત 10 છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
7: અરે સુનો, કલ 3 કી ટિકિટ બુક કર લું. સબ લોગ કહે રહે હૈ કી વો મૂવી બહોત અચ્છી હૈ.
8: 3 મેં તો 3 બિઝી હું. શામ કા શો બુક કર લો.
7: યાર એસા ક્યા કર રહી હો તુમ કલ 3?
8: કમાલ હૈ, ઇતના ભી નહીં સમજતે. અરે 3 હમ સબ મિલકર સુનતે હૈ.
9: સખી સહેલી.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર .gov.in પર.
1: હર ઘર સૂર્ય ઘર.
2: और बातें जिंदगी की जद्दोजहद की.
3: और आप इतने बड़े बड़े हॉलीवुड स्टार्स और इंटरनेशनल स्टार्स से बिल्कुल सेम प्लेटफॉर्म पे मिलते हो. तभी भी स्ट्रगल पीरियड था, -10. मेरे पास एक ही कोट था, साड़ी पहन के गई थी मेरी मम्मी की, बहुत अच्छी, लेकिन -10 में रेड कार्पेट.
2: तनिष्ठा चटर्जी, सेल्यूलॉइड के सितारे, 4 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर. एक आवाज जो आप सभी के जहन में ताजा है और जिससे जुड़ी हैं आपकी ढेर सारी रेडियो की यादें.
4: मैंने ये सोचा कि भारत में तो बहुत ज्यादा भावुक हैं लोग, करोड़ों की संख्या में सुन रहे हैं रेडियो से कान लगाए, तो मैंने तब अपनी आवाज में कंपन लाते हुए कहा था.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ અને સામાજિક પરિવર્તન રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા મધ, ગાય, ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ડાબર ઇન્ડિયાના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ 2026 ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. ઓડિશાના કટકમાં જગતગુરૂ કૃપાલુ યુનિવર્સિટીના ઉદઘાટન કરતા તેમણે યુનિવર્સિટીઓને નૈતિક, કુશળ અને સામાજિક રીતે જવાબદાર નાગરિકો બનાવવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ વિકસિત ભારત 2047 અને વિકસિત ઓડિશા 2036ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિએ નવી દિલ્હીમાં મેટા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પર દૂર કરવા અધ્યક્ષ નિશિકાંત દુબેએ પ્રધાનમંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા બદલ મેટા ઇન્ડિયાની ટીકા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી દુબેએ જણાવ્યું કે સમિતિએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ માટે માફી માંગવાની માંગ કરી છે અને જે તેઓ આમ નહીં કરે તો કલમ 79 હેઠળ તેમની પાસેથી સેફ હાર્બર પ્રોટેક્શન પાછી ખેંચી લેવું જોઈએ.
1: और जब भारत के प्रधानमंत्री का जो है वीडियो उतारा जा सकता है और उन्होंने खुद स्वीकार किया कि 5 घंटे तक उतारा, 12:30 बजे रात से लेकर सुबह 5 बजे तक जो है वो कंटेंट गायब रहा, तो ये बड़ी सीरियस बात है. हमारी कमेटी ने दो चीजें कही है. ये माफीनामा जकरबर्ग की तरफ से आना चाहिए और ये जकरबर्ग नहीं देते हैं तो जो सेफ हार्बर का जो प्रोटेक्शन है उनको सेक्शन 79 में, वो सेफ हार्बर का प्रोटेक्शन उनसे वापस ले लेना चाहिए.
0: બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ પરના બ્રિક્સ નિષ્ણાંત નેટવર્કની બીજી બેઠક આજે તેલંગાણાના હૈદરાબાદમાં શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ રચના શાહ આ બેઠકનું ઉદઘાટન કરશે. આ બેઠક જૂનમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠકના પરિણામો પર આધારિત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે 2 દિવસીય બેઠકનું આયોજન ભારતના બ્રિક્સ પ્રમુખપદ, સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણની વિષયવસ્તુને અનુરૂપ કરવામાં આવ્યું. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્યો સંપત્તિ પુનઃપ્રાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા, સરહદ પાર ભ્રષ્ટાચાર સામે લડવા, શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા પર ચર્ચા કરશે. ફૂડ રેગ્યુલેટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવાઓનો ઉપયોગ કરી મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે આવા લેબલિંગ કાયદાની વિરૂદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એફએસએસઆઈએ માહિતી આપી હતી કે તેણે ડાબર ઇન્ડિયા લિમિટેડને 100% દાવાઓ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધને આદેશ જારી કર્યો છે. ઉલ્લંઘનો વિશે વિગતો આપતા એફએસએસઆઈએ જણાવ્યું હતું કે કંપનીની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો 100% દાવાઓ જેવા કે 100% કુદરતી, 100% શુદ્ધ, 100% શુદ્ધતા ગેરંટીકૃત, 100% ઓર્ગેનિક જેવા ભ્રામક 100% દાવાઓ ધરાવતા જોવા મળ્યા હતા. ડાબર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને નોટિસ મળી છે અને વેબસાઇટ પર નોટિસમાં ઉલ્લેખિત સામગ્રીની તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન

0: ફ્યુઅલ એટીએફની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે આગામી પખવાડિયા માટે નવા દરો જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર નિકાસ ડ્યુટી હવે પ્રતિ લીટર 25.50 રૂપિયા હશે, જ્યારે એટીએફ પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 22 રૂપિયા કરવામાં આવી છે. દરમિયાન પેટ્રોલ પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 3.50 રૂપિયા કરવામાં આવી. નાણાં મંત્રાલય દ્વારા સૂચિત સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે, જોકે સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પર હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી બખ્તિયાર સૈદોવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓ ઉર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓએ મુખ્ય પ્રાદેશિક પડકારો પર પણ ચર્ચા કરી હતી અને ભારત ઉઝબેકિસ્તાન બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા પર ચર્ચા કરી. બેઠકમાં વિદેશમંત્રીએ ભાર મૂક્યો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વિપક્ષીય સંબંધો બાંધકામ, ઉર્જા, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેમણે નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે $1 અરબ છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ, ખાસ કરી આતંકવાદ, ઉગ્રવાદ અને માદક દ્રવ્યો હેરફેર પર સમાન મત ધરાવે છે. કર્ણાટકમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બેંગલુરૂના લોકભવનમાં એક સમારંભમાં 19 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. રાજ્ય મંત્રીમંડળમાં હવે 33 સભ્યો છે. મુખ્યમંત્રી ડી કે શિવકુમારે 3 જૂને 13 અન્ય મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ એકમાત્ર મહિલા ધારાસભ્ય ગાયત્રી શાંતિ ગૌડાએ આજે શપથ લીધા નહોતા. છેલ્લી ઘડીએ SS મલ્લિકાર્જુનને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ આજે દિબ્રુગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ, ગોલાઘાટ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત પરિવારોમાં 15,000ના વચગાળાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું હતું. નાણાકીય સહાય પર 4 જિલ્લાઓમાં આશરે 75,000 પૂરગ્રસ્ત પરિવારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૂરી પાડવામાં આવી રહી હતી. પ્રથમ તબક્કામાં 62,000થી વધુ પરિવારોને સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ NS રાજાસુબ્રમણીએ જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધમાં AI, સાયબર ટેકનોલોજી, ઓટોમેટેડ સિસ્ટમ, સ્પેસ ટેકનોલોજી અને ડેટા આધારિત નિર્ણય લેવાની ભૂમિકા વધી રહી છે. નવી દિલ્હીમાં ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સના 4th સંસ્કરણના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું કે યુદ્ધની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે અને નવી ટેકનોલોજી લશ્કરી કામગીરીને અસર કરી રહી છે. જનરલ સુબ્રમણીએ દેશની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે ત્રણેય સેવાઓ, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન ક્ષેત્ર વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરૂણાચલ પ્રદેશમાં ગ્લાવ તળાવને ભારતના 101માં રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ આ વિકાસને જૈવ વિવિધતા સંરક્ષણ, પાણી અને આબોહવા સુરક્ષા, ટકાઉ આજીવિકા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. શ્રી યાદવે જણાવ્યું કે પૂર્વીય હિમાલયમાં અશુદ્ધ મીઠા પાણીનું તળાવ, કમલાંગ વાઘ અભયારણ્ય અને વન્યજીવન અભયારણ્યમાં આવેલું એક જૈવ વિવિધતા સ્થળ છે. મંત્રીએ જણાવ્યું કે ગ્લાવ તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે, જેમાં 150થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ અને 49 ઓર્કિડ પ્રજાતિઓ સ્થળ અને તેના જળસ્ત્રાવમાં નોંધાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે પાર્ટી 3 વિધાનસભા પેટાચૂંટણીઓમાં મળેલા જનાદેશને સ્વીકારે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકોનો ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. શ્રી નવીને જણાવ્યું કે ભાજપને બાંકીપુર અને દતિયામાં અપેક્ષિત જનાદેશ મળ્યો નથી. તેમણે કહ્યું કે પાર્ટી આ 2 મતવિસ્તારમાં ચૂંટણી પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. ભારતના બેડમિન્ટન ખેલાડીઓ આજે દક્ષિણ કોરિયાના આસનમાં આવેલા આસાન ઈ સનસીન જિમ્નેશિયમ ખાતે શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સ 2026 BWF સુપર 300 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટ આ મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. બધાની નજર 17 વર્ષીય તન્વી શર્મા પર રહેશે, જેને તાજેતરમાં જ તૈપેન ઓપનમાં જીત મેળવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોની હેડલાઇનમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશો સહિત

0: સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લીવ ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે. નવ ગુજરાત સમય લખે છે, નીટ આંદોલનકારો સામેની એફઆઈઆર પરત ખેંચવા રાજ્યોને સુપ્રીમની છૂટ. ભાજપને એક ફૂલ બે કાંટા ત્રણ પેટાચૂંટણી અંગેના આ સમાચારને દિવ્ય ભાસ્કરે હેડલાઇનમાં લીધા છે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ઉપચુનાવ નતીજો સે ભાજપ કો જનતા કાર્યકર્તા કા વોકઅપ કોલ.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા ડાબરના ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: હવે સાંભળશો ત્રિશુલ ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર, સંગીત ખૈયામનું, શબ્દો સાહિર લુધિયાનવીના.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. આઈએ સુનતે હૈ ચિત્રલોક.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: आवाज थी, गीतकार थे दिव्या निधि शर्मा और संगीतकार राम संपत। आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं। चित्रलोक कार्यक्रम में चलिए लेते हैं एक बहुत छोटा सा ब्रेक, ब्रेक के बाद फिर से हाजिर होंगे।
1: आ कार्यक्रम ना आ भागना प्रायोजक छे KJ इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी
2: डिप्लोमा BE तथा D2D इंजीनियरिंग ना अभ्यास माटे नो श्रेष्ठ विकल्प जेमा मळे छे 100% जॉब प्लेसमेंट नी खातरी
1: KJIT सावली।
3: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે।
5: આપે ટ્યુન કર્યું છે વડોદરા વિવિધ ભારતી। વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા।
6: અરે મોહનભાઈ કાફી બિઝી લગ રહે હો।
7: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેંક્શન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી। પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
6: અરે મોહનભાઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ। धोखेबाज नकली वेबसाइट सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
7: सच?
6: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
7: समझ गया।
2: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર એપિટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
2: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી
1: KJIT સાવલી।
8: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન વડોદરાનો આધુનિક શોરૂમ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા।
2: MK ફર્નિચર પાંચમાળ નો ભવ્ય શોરૂમ પ્રતાપનગર બ્રિજ નીચે વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
8: આર્ક બ્લાઇન્ડ્સ શિવાકૃતિ બિલ્ડિંગ દાંડિયા બજાર વડોદરા।
2: સેહત આપકી સુરક્ષા હમારી અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની
8: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
5: આપ સુન રહે કાર્યક્રમ ચિત્રલોક।

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન.
1: બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ.
0: હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
2: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
1: એ જ લોન માંથી?
0: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
1: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
6: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
5: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
3: સેફર બ્લાઇન્ડ્સ,
2: ડિઝાઇન
3: સેફર
2: ડિઝાઇનર.
4: અરે આર્કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર્કે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર્કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: हेलो विविध भारती।
1: गुड मॉर्निंग पायल, में हम
0: हाँ जी, गुड मॉर्निंग,
1: કેમ
0: કેમ છો?
1: છો? બસ મજામાં. હું ડભોઈથી પ્રજ્ઞાબેન બોલું છું.
0: પ્રજ્ઞાબેન કેમ છો? કેવા જઈ રહ્યા છે તમારા દિવસો ધ્રિત સાથે?
1: બસ સરસ સરસ.
0: આવી ગયા તમે પાછા?
1: હા, હું ક્યાંની આવી ગઈ. હા,
0: અરે વાહ, સરસ. હા, સરસ છે. હા, ફટાફટ જઈને ડ્યુટી પૂરી કરીને આવી પણ ગયા.
1: અને નજીક જ છે ને, એટલે વાંધો નહીં મારે તો.
0: હા જી,
1: મારે પિયર કરજણ જ છે.
0: જી, તો આજે કયું ગીત સાંભળશો આપ?
1: આજે સાંભળવું છે પ્રેમ કેદીનું. પેલું છે ને, પ્રિયતમા મેરી પ્રેમ કિયા જબ સે, એ ગીત સાંભળ્યું છે.
0: જી પ્રજ્ઞાબેન, તમારો શું વિચાર છે જ્યારે એક સ્ત્રી પોતાના ઘરને સાચવવા માટે, પોતાના પરિવારને સાચવવા માટે બહાર નીકળીને કંઈક એવું કામ કરે છે, પોતાના પગ પર ઉભી રહે છે અને ઘર પરિવારનો સહારો બને છે, તો તમારા એના માટે શું વિચાર છે?
1: એ તો સારું કહેવાય ને મેડમ.
0: જી,
1: પાર્લર ચલાવે છે, મારી ભત્રીજી છે, પછી એક બીજી મારી ભાભી છે, એ પણ પાર્લર ચલાવે છે, ને એક ભાભી છે ડ્યુટી પર જાય છે, એ પણ સર્વિસ કરે છે. એ પણ
0: હા, તો એ બધાનું સન્માન કરવાનો આજે દિવસ છે, કેમ કે આજનો દિવસ છે સિંગલ વર્કિંગ વુમન ડે.
1: એવું છે?
0: હા, તો એ લોકો પ્રત્યે આપણે ગ્રેટિટ્યુડ બતાવવાનું છે, એ લોકોને આપણે કૃતજ્ઞતા બતાવીને એમને થેન્ક યુ કહેવાનો દિવસ છે આજે. તો તમે પણ એમને એક ગીત ડેડિકેટ કરો એક તો, અને બીજું એ કે ભાઈ એ લોકોને એક સાદો સિમ્પલ એક મેસેજ પણ કરી દઈએ ને આપણે, તો પણ આપણે આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ એમને. બરાબર ને?
1: સાચી વાત છે.
0: તમારો કોઈ સંદેશ છે તમારા બધા સ્ત્રી મિત્રો અને રિશ્તેદારો માટે?
1: બસ બધા આવી રીતે મને પણ એવું થાય, એ લોકોને જોઈને મને પણ એવું થાય કે હું પણ કંઈક કરું.
0: જી, એ લોકો આપણને ઇન્સ્પિરેશન આપે છે.
1: હા હા હા, એમને જોઈને આપણને પણ એવું થાય કે આપણે પણ પગભર થઈએ એમ.
0: અમારા બધા એના તરફથી થેન્ક યુ. આ જ રીતે જીવનમાં આગળ વધતા રહો.
1: સાચી વાત છે. હા,
0: તો પ્રજ્ઞાબેન આવી રહ્યું છે આપની પસંદગીનો આ ગીત. નમસ્કાર.
1: નમસ્કાર.

0: KGIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
4: आ वार्ता छे एक फोटोग्राफर अने एना अंतरमन नी.
5: ओह लवली, वेल डन. बिजनेस लोन अप्रूव थई गई. हवे हशे मोटो स्टूडियो, नवो कैमरा, नवी लाइट्स,
6: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
5: એ જ લોન માંથી?
6: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
5: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
7: આરબીઆઈ કહે છે,
8: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: વણેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વણેરકર જ્વેલર્સના જ. વણેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી પરથી ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા પાયલ શર્મા.
9: હેલો વિવિધ ભારતી.
10: હા, પાયલ શર્મા.
9: હાંજી,
10: કેમ છો?
9: હું ફાઇન છું, આપ કેમ છો?
10: બસ મજામાં. હું અંબાજી તાલુકો વાલોદ જિલ્લો તાપી થી બોલું.
9: તાપી થી બોલો છો?
10: હા.
9: અચ્છા, શું નામ છે આપનું?
10: ચૌધરી રમેશ.
9: જી રમેશજી, શું કરો છો તમે?
10: અત્યારે સિક્યુરિટી જોબમાં છું, પણ મને અમારા દલજીભાઈ જોડે ઘણી બધી વાર પણ શરૂઆત થઈ.
9: અચ્છા, સિક્યોરિટીમાં છો?
10: હા, સિક્યુરિટી.
9: તો જ્યારે તમારા ફર્મમાં મેડમ લોકો આવે છે જોબ માટે, તો તમે એમની સિક્યોરિટી કરો છો? ખૂબ જ સારું કામ કરો છો.
10: હા મેડમ, એ તો અમારે ફરજ છે.
9: જી,
10: એ લોકોનો
9: જી. અને હાજી, તો એમને માન સન્માન આપીને એમને આજે વધાવવાનો દિવસ છે. આજે દિવસ છે સિંગલ વર્કિંગ વુમન ડે, એટલે જે સ્ત્રીઓ આખા પરિવારનો બોજ પોતાના કંધા ઉપર ઉઠાવીને સહારો બને છે, એ લોકોને ગ્રેટિટ્યુડ, એ લોકોની કૃતજ્ઞતા બતાવવાનો આજનો દિવસ છે. તો તમે કઈ કહેવા માંગો છો? કોઈક તમારો એવો અનુભવ રહ્યો છે તમારા મિત્રો સાથે અને તમારા ત્યાં જે કામ કરે છે એ બહેનો સાથે?
10: એમ તો એ લોકોને હું સારી રીતે એમ સેવા પણ આપી શકું છું કે સેફ્ટી પણ આપું છું. જેવી રીતના કઈ પણ અંદર અગ્નિશાસ્ત્ર હોય એ સાધનોથી પણ સુરક્ષા આપી શકું છું, એવી રીતના સમક્ષ છું એ લોકોની સેવા માટે. જયારે એકલા પણ હું ઘર સુધી પણ મૂકી આવું છું. કોઈ વાર સમય એમ બાઇક પર કોઈ 9-10 વાગી જાય છે, એકલા આવું તો પછી પૂછી શકું કે તમને હું લિફ્ટ આપી શકું છું કે હા, તો પછી બેસે તો હું ઘર સુધી એનો સુરક્ષિત રીતે.
9: ખૂબ જ સરસ કામ કરો છો, એ બધા વતી તમને પણ હું થેન્ક યુ કહું છું ઓનર અત્યારે. બહુ જ સારું કામ કરો છો, અને આ જ રીતે જો સમાજ દરેક સ્ત્રીને સપોર્ટ આપતી હોય તો આપણો સમાજ ખૂબ જ સુંદર બની જાય. બરાબર ને?
10: હાજી.
9: તો આજે કયું ગીત સાંભળશો આપ?
10: આજે મારે દસ્તુર મૂવી નું ગીત સાંભળવું છે, આજે બહારો કી મલિક કે મોસમ બદલ જાય.
9: અચ્છા જી, થેન્ક યુ સો મચ. આજ રીતે કોલ કરતા રહેજો અને બધી સ્ત્રીઓને સપોર્ટ કરવા બદલ આપનો ધન્યવાદ. નમસ્કાર.
10: થેન્ક યુ. વેલકમ. આવજો.
9: આવજો.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
3: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
5: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
6: હેલો વિવિધ ભારતી.
7: ગિરીશભાઈ બોલું છું.
6: જી ગિરીશભાઈ, કેમ છો તમે?
7: બસ મજામાં છે. અચ્છા, મારી ફરમાઈશ આપતી હતી. ફિલ્મ છે સાથી, જે રાજેન્દ્ર કુમાર નું છે. તે મેરા પ્યાર ભી તું હૈ યે બહાર ભી તું હૈ. મારો એક ફરમાઈશ આપજો. છેલ્લા કેટલા વર્ષોથી ફોન કરતો, પણ આજે લાગ્યો મારો 15 મિનિટ થી ટ્રાય કરશું.
6: જી, તો તમારા જીવનકાળમાં તમે મને એક વાત કહો.
7: જી,
6: તમારા જીવનકાળમાં ઘણી બધી એવી સ્ત્રીઓનો સાથ તમે આપ્યો છે, સપોર્ટ કર્યો છે, કે જેઓ ઘરની બહાર નીકળીને પરિવારના માટે કામ કરે છે અને પરિવારનો બધો જ ખર્ચો પોતે ઉઠાવે છે અને એટલી હિંમત રાખીને આગળ સમાજમાં આવે છે. તો એવી સ્ત્રીઓ વિશે તમારો શું વિચાર છે?
7: હું તો કહું કે સ્ત્રી, જો પુરુષ સ્ત્રી ના હોય ને તો પુરુષનું કોઈ અસ્તિત્વ જ નથી.
6: સાચી વાત છે.
7: હા, સ્ત્રી છે તો ઘર છે, ને સ્ત્રી છે તો સમાજ છે.
6: સાચી વાત છે.
7: હા, એટલે સ્ત્રી પર જ આખું નિર્ભર છે. પુરુષ એવું સમય, હું એમ નથી કેતો કે જીવનના સ્ત્રી અને પુરુષ એક બે પૈડા છે, પણ સ્ત્રી વગર બધું અધૂરું છે.
6: જી
7: હા, એટલે સ્ત્રી એક સન્માનજનક છે. એમ તો એને લાખ લાખ મારા સલામ.
6: થેન્ક યુ સો મચ. તમારો આટલો સરસ સંદેશ. આજે છે સિંગલ વર્કિંગ વુમન્સ ડે, તો એમના પ્રતિ આપણે ધન્યવાદ પાઠવવાનો દિવસ છે. તો એ સમયે તમે આ સંદેશ આપ્યો તે બદલ થેન્ક યુ આપનો. અને આ જ રીતે કોલ કરતા રહેજો. આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
7: જી નમસ્કાર.

0: હેલો વિવિધ ભારતી,
1: ભરતભાઈ બોલો.
0: જી ભરતભાઈ, કેમ છો?
1: મજામાં બેન.
0: સારું છે. શું ચાલી રહ્યું છે આજકાલ?
1: જરા બજારમાં આવ્યો ચોકડી પર ફરવા.
0: ત્યાં પાણી ભરાયું છે?
1: પાણી તો નહીં ભરાયા.
0: અચ્છા,
1: તો ગામડા વસ્તુ છે બધું. લે,
0: ગામડામાં તમારી આજુબાજુ નદી તળાવ ખરા જેમાં પાણી ભરાય?
1: તળાવમાં ભરાય, અમારે
0: તળાવમાં ભરાય ને પાણી. અને ત્યાં આગળ બાળકો બધા નાવા જાય?
1: નાવા જાય, કપડાં ધોવા જાય.
0: બાળકો રમવા માટે, મસ્તી કરવા માટે હંમેશા નદી તળાવની નજીક જતા હોય છે અને પછી કોઈક ને કોઈક મુશ્કેલીમાં મુકાઈ જાય. હાંજી,
1: ડૂબી જાય તો પેલા બધા તો એવું બેઠેલા હોય, મોટા છોકરા મરી જાય હોય.
0: જી,
1: એટલે બચાયેલ એમ.
0: હા,
1: અને દોરડું બી રાખે અમે.
0: અચ્છા, આ ખૂબ જ સરસ કામ કરો છો કે તમે દોરી રાખો છો અને કોઈક મોટા લોકો આસપાસ હોય. જી,
1: અને એક દોરડું છે, એક છોડો ઝાડ છે, બાંધી દે ઝાડ સાડે.
0: હા,
1: એટલે એ પકડીને પછી આપણે ઉપર ચડી જવાય એમ પકડીને.
0: કેટલો સરસ આઈડિયા છે. આ રીતે જ દરેક જીવને આપણે સાચવીને રાખવું જોઈએ, બચાવવું જોઈએ.
1: ને પેલું
0: જી
1: નજરો સે કહી દો પ્યાર મે મિલને કા મોસમ આ ગયા.
0: અચ્છા,
1: દૂસરા આદમી નું ગાયન છે.
0: ઓકે જી, તો આપના સુધી પહોંચાડી રહ્યા છે આપની પસંદગીનું.

0: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
1: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: हेलो विविध भारती।
1: हेलो।
0: हाँ जी, तमे क्या बाहर छो? कसे?
1: ना, कंपनी में છે મે હું
0: અચ્છા।
1: સિલાઈ કંપની માં કામ કરું છું।
0: આપનું શુભ નામ?
1: શિલ્પાબેન ભાવસર, અટલાગાથી પહેલી વાર તમારી જોડે વાત થઈ રહી છે।
0: અચ્છા જી,
1: હા, જય શ્રી કૃષ્ણ,
0: જય શ્રી કૃષ્ણ। આજની સવાર કેવી છે? બહુ
1: બહુ
0: સારી
1: સરસ
0: છે, આપણી વાત થઈ ગઈ, મને પણ એટલી જ ખુશી
1: હવે।
0: થાય છે જી।
1: એટલે કેટલા વખતે લગાવી પણ લાગતો નતો, કામ કરતા કરતા કરવાના ને
0: જી
1: મશીન ઉપર સીધા સીધા
0: જી, તમને ખબર છે આજનો જે દિવસ છે એ સિંગલ વર્કિંગ વુમન ડે છે, જે ઘરની બહાર નીકળીને પોતાનું આરામ કમ્ફર્ટ છોડીને બહાર નીકળે છે, કામ કરે છે, પરિવારને સમાજને ઉપર લાવે છે, એ લોકોને થેન્ક યુ કહેવાનો દિવસ છે। તો આજે તમને અમે થેન્ક યુ કહીએ છીએ। અને તમે આજે શું કરશો? તમારા જે સાથી ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એ બધાને પણ એક નાનો મેસેજ મોકલવાનો, બધા ભેગા મળીને આનંદ કરવાનો એ દિવસ છે। તો આજે એવું જ કોઈક સરસ ગીત કહો કે તમે બધા ભેગા થઈને ડાન્સ કરી શકો, મજા કરી શકો।
1: એવું તો મને કઈ જાણવા નહીં।
0: સારું, તો પછી હવે તમે તમારી ફરમાઈશ કહો।
1: તો યાદ નહીં રાખતો નહીં, એટલે રક્ષાબંધન વિશેનો કોઈ બી ગાયન આપી દેજે।
0: રક્ષાબંધન ને તો વાત છે, ત્યાં સુધી તમારો બીજો ફોન લાગી જશે।
1: એવું છે કે લાગશે એવું નક્કી નતું મને, મારો ફોન તમને હું અમારા કંપની ના નામ આપી દઉં।
0: હા બોલો।
1: મહેશભાઈ દરજી, વીરુભાઈ પ્રજાપતિ અને અક્ષાબેન, અમારા મેડમ છે કવિતા મેડમ, મનોજ, સુરેશભાઈ, એ બધા અમારા કંપની ના છે બધા।
0: અરે વાહ, તમે બધા એના માટે આ એક સરસ મજાનું ગીત મોકલાવી રહ્યા છીએ અમે। નમસ્કાર।

0: हेलो विविध भारती।
1: हेलो।
0: हेलो,
1: हाँ जी, नमस्कार मैडम। मैडम
0: नमस्कार,
1: जलसे सोलंकी बोलो छो।
0: केम छो? તમે
1: મજામાં મેડમ।
0: તમે આજુબાજુમાં આટલું બધો ટ્રાફિક કેવી રીતે હોય છે?
1: એટલે રોડ ઉપર દુકાન છે ને, રોડ ટચ છે દુકાન, અને
0: અચ્છા
1: અત્યારે સ્કૂલ નો ટાઈમ છે, આજુબાજુ બે સ્કૂલો છે।
0: ઓકે,
1: મેડમ જલસે સર ને યાદ આપજો મારી।
0: ચોક્કસ આપીશું।
1: હા
0: તમારું નામ સાંભળીને મને પહેલી એમની જ યાદ આવે,
1: હા,
0: તમારા
1: યુનિક છે કે
0: બંનેનું એક જ નામ છે।
1: ના? યુનિક છે આ જલપેશ, બહુ ઓછા હોય।
0: અચ્છા, એવું છે?
1: હા
0: તો કયું
1: મેડમ,
0: ગીત સાંભળશો આજ?
1: આજે તાલ પિક્ચર નું સોંગ આપી દેજો।
0: તાલ?
1: હા, ટાઇટલ સોંગ તાલ છે, તાલ મિલા।
0: ઓકે જી, તો જલપેશભાઈ આપની દુકાન સુધી પહોંચાડી રહ્યા છે આપની પસંદગીનું આ ગીત। નમસ્કાર
1: નમસ્કાર।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. બેક ટુ બેક ત્રણ ફિલ્મના ગીતો આપે સાંભળ્યા, સુહાગ, લવર્સ અને આ હતું જીના તેરી ગલી મેં ફિલ્મનું ગીત. આપ છો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર સાથે.

આ છે સુરેશ વાડકરનો સ્વર, સંગીત કલ્યાણજી આનંદજીનું, શબ્દો પ્રકાશ મહેરાના, ફિલ્મ ઈમાનદાર.

પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

આહતુ જમાને કો દિખાના હૈ ફિલ્મનું ગીત શૈલેન્દ્ર સિંહના સ્વરમાં, મજરૂ સુલતાનપુરીના શબ્દો અને સંગીત આર ડી બર્મનનું. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

આ હતું એક જાન હૈ હમ ફિલ્મનું ગીત આશા ભોસલે અને શબ્બીર કુમારના સ્વરમાં, સંગીત અનુ મલિકનું, શબ્દો અંજાનના. ફિલ્મ સંગીતમાં અંતમાં સાંભળીએ લાવા ફિલ્મનું ગીત કિશોર કુમારનો સ્વર, આર ડી બર્મનનું સંગીત, શબ્દો આનંદ બક્ષીના.

0: ये नोटिस दिया हुआ है उनको मौका मिलना चाहिए। हर बार एनओपी का नाम से वो खड़े होकर के एक ही मुद्दे को दिन भर उठाते रहते हैं।
1: જો કે વિપક્ષના સભ્યોના વિરોધ અને સૂત્રોચ્યારના કારણે સભાપતિએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. તેવી જ રીતે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નિવેદનની માંગણી વિપક્ષના સભ્યો કરી રહ્યા હતા. શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી અને કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન વિક્ષેપ યોગ્ય નથી.
2: લોકતંત્ર કા સર્વોચ્ચ મંચ હોને કે કારણ હમ સબકી જિમ્મેદારી બન જાતી હૈ કે હમ સદન મેં ચર્ચા કરેં, સંવાદ કરેં, અપની સહમતિ અસહમતિ વ્યક્ત કરેં. લેકિન સદન ચર્ચાઓ કે લીએ ઈ ચર્ચા સંવાદ સે હમ દેશ કી જનતા કા કલ્યાણ કર પાયેંગે. મેં સબકો પર્યાપ્ત અવસર દુંગા. સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લીએ સ્થગિત કી જાતી હૈ.
1: જો કે હોબાળો ચાલુ રહેતા લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભાજપે આજે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આજે સવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર તેમના ગઠબંધન પર પ્રશ્નકાળ અને શૂન્ય કલાક દરમિયાન હોબાળો મચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે વધુમાં દાવો કર્યો કે નાગરિકોના હિત માટે ગૃહોમાં સફળતાપૂર્વક પસાર થયેલા મહત્વપૂર્ણ બિલ પર ચર્ચામાં વિપક્ષે ભાગ લીધો ન હતો. તેમણે સંસદમાં મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન દ્વારા વિપક્ષ પર હિન્દુ અને હિન્દુ સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો. વધુમાં તેમણે દાવો કર્યો કે ઝારખંડમાં હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તેમના પક્ષમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.
3: કરોડો રૂપિયા ખર્ચ હોતે હૈ એક સેશન કે ઉપર. સભી સાંસદ અપને ક્ષેત્રો સે પ્રશ્ન લેકર આતે હૈ. वो चाहते हैं कि प्रश्न पूछा जाए, मंत्रालय जवाब दे, मगर जब से सदन आरंभ हुआ है क्वेश्चन आवर पार्लियामेंट में हो नहीं रहा. 0 आवर के लिए पार्लियामेंट में बाधाएं उत्पन्न की जा रही, लगभग किसी बिल पे चर्चा नहीं हो रही.
1: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા બિલ 2026 હેઠળ કોઈપણ રાજ્ય અને લાભાર્થીને અનાજમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા બિલ 2026ના મુસદ્દા પર રાજ્ય સરકારો પાસેથી ટિપ્પણીઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. તામિલનાડુમાં વિરોધપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઈ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઈ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉદયનિધિને વધુ કાર્યવાહી માટે તંજાવુર લઈ જવાયા છે. ઉદયનિધિના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ઘણા ડીએમકે કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
4: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવા સાથે મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા અનેક ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાંભળીએ એક અહેવાલ.
5: પ્રાધિકરણને બતાયા કે પ્રતિબંધિત કિયે ગયે ઉત્પાદો મેં શહેદ, સેબ કા સિરકા, શુદ્ધ નારિયલ તેલ, તિલ કા તેલ, ગાય કા ઘી, નારિયલ પાની, નારિયલ કા દૂધ ઓર અન્ય એસે ઉત્પાદ શામિલ હૈ. પ્રાધિકરણને કહા કે કંપની કી વેબસાઇટ પર બેચે જા રહે ખાદ્ય ઉત્પાદો પર 100% પ્રાકૃતિક, 100% શુદ્ધ, 100% શુદ્ધતા કી ગારંટી, 100% જૈવિક ઓર 100% નારિયલ પાની જૈસે ભ્રામક દાવે પાયે ગયે હૈ. પ્રાધિકરણ કે અનુસાર 100% કે દાવે FSS વિજ્ઞાપન और दावे विनियम 2018 का

એક એશિયાટિક સિંહ ઉભો રહેલો જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સમજી બંને લોકો પાયલટોએ તાત્કાલિક બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી હતી, જેના કારણે સિંહ સંભવિત દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયો હતો. અરવલ્લીના મોડાસા શહેરના બાયપાસ રોડથી કલેક્ટર કચેરી સુધી 37 કરોડના ખર્ચે 7 કિલોમીટરનો સર્વિસ રોડ બનશે. સ્થાનિક લોકો તેમજ શહેરના આગેવાનોની ઘણા વર્ષોની આ માંગણી હતી. સર્વિસ રોડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જો કે હવે સ્થાનિક દુકાનદારો, રહીશો તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ફાયદો થશે. મહેસાણામાં વન કવચ યોજના અંતર્ગત 19 વન કવચ વિકસાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેરાલુ, મહેસાણા, કડી, વિજાપુર, વડનગર, વિસનગર, ઊંઝા અને બહુચરાજીમાં 19 વન કવચ વિકસાવવામાં આવ્યા છે.

0: શહેરના આગેવાનોની ઘણા વર્ષોની આ માંગણી હતી. સર્વિસ રોડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જો કે હવે સ્થાનિક દુકાનદારો, રહીશો તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ફાયદો થશે. મહેસાણામાં વન કવચ યોજના અંતર્ગત 19 વન કવચ વિકસાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેરાલુ, મહેસાણા, કડી, વિજાપુર, વડનગર, વિસનગર, ઊંઝા અને બહુચરાજીમાં 19 વન કવચ વિકસાવવામાં આવ્યા છે. મિયાવાંકી વનીકરણ પદ્ધતિના આધારે જિલ્લામાં 3 વર્ષમાં 34.30 હેક્ટર જમીનમાં 2,95,000 રોપાનું વાવેતર કરી હરિયાળું વન ઉભું કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના વાઘમાળ ગામની મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગામમાં આર્થિક સદ્ધરતા લાવી છે. વર્ષ 2006થી શરૂ થયેલી આ દૂધ મંડળીમાં હાલમાં 77 પશુપાલક સભાસદો છે. છેલ્લા 20 વર્ષથી કાર્યરત આ દૂધ મંડળી દ્વારા વાર્ષિક 1.32 કરોડથી વધુની આવક થાય છે તેમ મંડળીના સભાસદ પ્રકાશભાઈએ જણાવ્યું હતું.
1: પશુપાલનમાંથી પણ અમને સહાય મળતી છે, એના પર પણ લોકો સારી ગાયો લાવે છે, સારું દૂધ ભરે છે, એના પર લોકોનું ગુજારણ ચાલતું છે. અને લગભગ અમારા ગામમાં 77 જેટલા સભાસદ છે અને 100,00,000થી ઉપરનું પેમેન્ટ 1 મહિનાનું થાય છે.
0: પંચમહાલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશપત્ર અપાયા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેમ્પ મોડ હેઠળ પ્રક્રિયા પૂર્ણ કરીને આદેશોનું વિતરણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
2: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: પહેલી વાર અભિનય કબ કિયા થા?
4: સ્કૂલ મેં. સ્કૂલ કે જો હાઉસ કોમ્પિટિશન કે પ્લેસ નહીં હોતે થે, ઓર દુર્ગા પૂજા.
3: હમારે
4: બંગાલી જો ક્યા હોતા કે મતલબ વો પૂરા મહિના જો હમ લોગ રિહર્સલ કરકે ફિર દુર્ગા પૂજા મેં પરફોર્મન્સ. તો મેરા એક્ચુઅલી પહેલા નાટક જિસમે મેને મેઇન રોલ મતલબ સોલો રોલ કિયા ફુલ પ્લે મેં, વો દુર્ગા પૂજા કા એક નાટક થા, વો બંગાલી મેં થા.
3: અરે વાહ વાહ. તબ ક્યા ઉમર રહી હોગી આપકી?
4: 10 સાલ.
3: ક્યા બાત હૈ, ઇતના સારા.
4: મ્યુઝિક ઉસસે પહેલે સે ચલ રહા થા જિંદગી મેં, બટ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ મતલબ હા એક્ટિંગ કા ઇન્ટ્રોડક્શન હુઆ.
3: ઓર કબ યે લગા કે ઇસે કરિયર ચોઇસ કે રૂપ મેં રખા જા સકતા હૈ?
4: યે બાય એક્સિડન્ટ હુઆ ઓનેસ્ટલી, ક્યુંકી મેં પઢાઈ મેં બહોત અચ્છી થી.
3: ઓર આપ તો કેમિસ્ટ્રી પઢ રહી થી?
4: જી. એસા કભી નહીં સોચા થા કે પરફોર્મિંગ આર્ટ્સ કો પ્રોફેશન બનાઉંગી, ક્યુંકી ક્યા હોતા હૈ ઇન્ડિયન મિડલ ક્લાસ હોમ્સ મેં કે આપ યે સબ હોબીઝ રખો, લેકિન પ્રોફેશન કે મેરે ફાધર ભી ઇન્જિનિયર ઓર કોર્પોરેટ વર્લ્ડ મેં થે, ઓર માય મધર યુઝ ટુ ટીચ. તો ઉનકા યહી થા કે હા મતલબ આપ કલ્ચરલી એક વેલ રાઉન્ડેડ એજ્યુકેશન આપકા હોના ચાહીએ, ઓર યે હોબીઝ હો સકતી હૈ, લેકિન પ્રોફેશન તો આપકી સાયન્સ યા ઇન્જિનિયરિંગ યહી કુછ હોગા. તો યે ના બાય એક્સિડન્ટ મેને કભી નહીં સોચા થા કે મેં મ્યુઝિક કો યા એક્ટિંગ કો પ્રોફેશનલી કરું કુછ. લેકિન જબ મેં કોલેજ મેં થી તો એક બહોત બડા જર્મન પ્રોડક્શન યહાં પે મતલબ આયા થા ઇન્ડિયા મેં, ઓર ઉન લોગો ને કુછ લોગો કો સિલેક્ટ કિયા જો ઉનકે પ્રોડક્શન કા પાર્ટ, ઓર મેં સિલેક્ટ હુઈ થી. ઓર ઉસ સમય મતલબ બહોત નામી નામી એક્ટર્સ જો NSD કે ગ્રેજ્યુએટ્સ હૈ એન્ડ ઓલ, વો પાર્ટ થે ઉસ પ્રોડક્શન કા. તો દેટ એક્ચુઅલી ચેન્જ્ડ માય મતલબ દિમાગ ખરાબ હો ગયા.
3: અચ્છી ખાસી લડકી જો એકેડેમિક્સ મે જા રહી થી,
4: મતલબ સાયન્સ કી જો હૈ બેન્ડ બજ ગઈ,
3: ક્યુંકિ આપ તો કેમિસ્ટ્રી પઢ રહી થી.
4: બિલકુલ. ઓર વો ઉસ વર્કશોપ કે બાદ ફિર મેને બેરી જોન કે સાથ ઓર એક વર્કશોપ કરો, ઓર કાંડ હો ગયા. મતલબ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા મેં સમર વેકેશન્સ મેં ઓર એક વર્કશોપ કિયા, ઓર ઉસમે ઓર ઇતના જ્યાદા મજા આયા. મતલબ ઠંડ, એક તો મુજે ઠંડ બિલકુલ પસંદ નહીં હૈ.
3: અચ્છા.
4: ઠંડ મેં કિસી કોલ્ડ યુનિવર્સિટી મેં US મેં જાકે મેં લેબ મેં બેઠ કે રિસર્ચ કરૂંગી, ઓર યે દેખો મતલબ સ્ટેજ પે હમ ગાના ગા રહે હૈ ઓર એક્ટિંગ, ક્યા મજા હૈ.
3: વાહ વાહ. જબ યે બાત ઘર વાલો કો પતા ચલી તો ક્યા રિએક્શન થે? ટીચર મમ્મી જી ઓર કોર્પોરેટ પાપા,
4: ઉનકો મતલબ હાર્ટ એટેક આયા. ઓર ઉસકા પૂરા, લેકિન મેં બિગડ ચુકી થી તબ તક.
3: તબ તક તો કામ પૂરા.
4: ઓર ધ થિંગ વોઝ કી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જો હૈ વો 100% સ્કોલરશિપ. તો ઇસીલિયે મેરે પિતાજી ઓર મમ્મી યે નહીં કહે સકતે થે કે તુમ્હારી એજ્યુકેશન કે લિયે હમ તુમકો પૈસે નહીં દેંગે.
3: પૈસે તો વાહ ઓલરેડી આ રહે હૈ.
4: તો વો ફુલ સ્કોલરશિપ મુજે મિલ રહા હૈ, લેકિન મેરી બહેન કી જિંદગી બંધ હો ગઈ. કહેતી એક બિગડ ગઈ હૈ દૂસરે કો નહીં બિગડને દેંગે.
3: તો વો સીધી રાહ પે ચલી ગઈ.
4: અરે વો અભી કોલંબિયા યુનિવર્સિટી મેં પઢાતી હૈ.
3: ક્યા બાત હૈ, ક્યા બાત હૈ.
4: વો મતલબ શી ઇઝ એક્સ્ટ્રીમલી બ્રાઇટ એન્ડ વો કમાલ કી હૈ, બટ વો ભરતનાટ્યમ સીખ રહી હતી, ઉસને રંગેટ્રમ કિયા લીલા સેમસન જો બહોત હી નામી ઓર કલાક્ષેત્ર કે હેડ ભી રહે ચુકે હૈ, ઉસ સમય વો દિલ્હી મેં થે ઓર ઉનસે સીખ રહી હતી ઓર બહોત

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
4: ડિપ્લોમા બીઈ તથા ડીટુડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજેઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
7: સમાચાર થોડી દેર મેં હમારે દિલ્હી કેન્દ્ર સે લેંગે.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: इसके साथ ही संध्या रंजन कार्यक्रम अब समाप्त होता है।
1: ब्रो લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: Media Sena.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે આદિજાતિ સમુદાયના દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક શસ્ત્રક્રિયાની સહાય માટે વિશેષ યોજના શરૂ કરી. રાજ્યમાં પાસપોર્ટ વેરીફિકેશન સરળ બનાવાયું. અરજદારોને હવે પોલીસ મથકે જવું નહીં પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું ઉદઘાટન કરાયું. રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ગત વર્ષે 17 લાખથી વધુ મહિલાઓને આર્થિક સહાય ચૂકવાઈ. ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણવીરોએ 110 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યના આદિજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ કરવા તેમજ તે માટે રોબોટિક શસ્ત્રક્રિયા સહિતના ઓપરેશનો માટે એક વિશેષ યોજના શરૂ કરાઈ છે. આ નવી યોજના માટે રાજ્ય સરકારે પ્રથમ વર્ષે 2 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: આ યોજનામાં કિડની, યકૃત, હૃદય અને સ્વાદુપિંડ વગેરેના અંગ પ્રત્યારોપણ તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટિક શસ્ત્રક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. દર્દીને આયુષ્યમાન ભારત કે મા કાર્ડ હેઠળ મળતી સહાયને બાદ કર્યા બાદ જે વધારાનો ખર્ચ બચે તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ યોજનાના સફળ અમલીકરણ માટે અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે યોજનાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરીફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરીફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરીફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. વેરીફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડક પગલે પાલન કરવા આદેશ આપ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું આજે ઉદઘાટન કરાયું. આ નવી ક્રુઝ સેવા તમામ જરૂરી સુરક્ષા ધોરણો તેમજ સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. આ ક્રુઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉ 200 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ક્રુઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે. રાજ્યભરમાં આજે નારીવંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. અમદાવાદ જિલ્લાના આસરવા ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની અધ્યક્ષતામાં મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં 325થી વધુ મહિલાઓએ ભાગ લીધો. તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ તથા સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું. ભરૂચ જિલ્લા ખાતે યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ અંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ વધુ માહિતી આપી.
3: ભરૂચની 10 કંપનીઓ સહભાગી થઈ હતી, જેમાં નોકરીદાતાઓમાં SRF, MRF, સન ફાર્મા, LIC, SBI જેવી વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત હતા, જેમાં ભરૂચની ઘણી બધી નોકરી ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો. આજનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે.
1: મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે લાભાર્થીઓને દીકરી વધામણી કીટ તેમજ વિવિધ યોજનાના સહાયકોમ અને ચેકનું વિતરણ કર્યું. તો પોરબંદરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, બેંક લોન અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન અપાયું. જ્યારે ગીર સોમનાથના તલાલામાં સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ હેલ્પલાઈન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઈનની માહિતી અપાઈ. રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વર્ષ 2025-26માં 17 લાખથી વધુ મહિલાઓને આર્થિક સહાય ચૂકવાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં વિધવા મહિલાઓને 2600 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. યોજનાના લાભાર્થીઓની સંખ્યા જે વર્ષ 2018-19માં 1,64,000 હતી તે માર્ચ 2026 સુધીમાં 17,60,000 સુધી પહોંચી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે રાજ્ય સરકારે આ વર્ષે 2,847 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ

0: call. Ebieni de follow ka show. જામનગરના ડોક્ટર સ્વાતિ અજય મહેતાને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીત રત્ન પુરસ્કાર એનાયત કરાશે. તેમણે 45 વર્ષથી ભારતીય શાસ્ત્રીય સંગીતના પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના સંગીત પ્રસાર પ્રસારના કાર્યક્રમને આગળ વધારવામાં આપેલા નોંધપાત્ર યોગદાન માટે અખિલ ભારતીય ગાંધર્વ મહાધ્યય વિદ્યાલય મુંબઈ દ્વારા આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો છે. સ્વાતિબેનને આ પૂર્વે ગૌરવ પુરસ્કાર, ગુજરાતી કલાવિદ, જામનગર રત્ન, નારી રત્ન એવોર્ડ વગેરેના સન્માન મળી ચૂક્યા છે. રાજ્યમાં સામાન્ય કરતા 18% વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં 479 મીલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 406 મીલીમીટર કરતા નોંધપાત્ર રીતે વધુ છે. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આજે દરિયાઈ વિસ્તારના 30-40 કિમી કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે.
1: गुजरात रीजन में एक स्थान से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ रीजन में एक स्थान में हल्का से मध्यम बरसात का संभावना है. अगले 7 दिन फिशरमैन भाई के लिए आज के लिए वार्निंग दिया गया है. जो हमारा गुजरात रीजन की अपने अलॉन्ग गुजरात तटीय क्षेत्र है, इसमें स्ट्रांग विंड रहेगा. इसमें 30-40 किलोमीटर प्रति घंटा.
0: દરમિયાન અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના 27 જળાશય છલકાયા છે, જ્યારે 34 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 78% ભરાયો છે. ડેમમાંથી 4000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં 18000થી વધુ સર્વેલન્સ ટીમ અને 497 વધારાની રોગવાહક નિયંત્રણ ટીમ ક્ષેત્રીય કામગીરીમાં તૈનાત છે, જ્યારે 6868 આરોગ્ય શિબિર દ્વારા 1,74,000થી વધુ નાગરિકોને સ્થળ પર જ સારવાર અપાઈ તો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 675 સગર્ભા માતાઓનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરાયું. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિને કારણે અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરાઈ છે. સહાય સંબંધિત અપીલોના નિકાલ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિ કાર્યરત રહેશે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ 2026માં ઓનલાઈન નોંધણી કરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2026 છે. ગુજકોસ્ટ દ્વારા વર્ષ 2014 ગુજરાતમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, સંશોધન ક્ષમતા, સમસ્યા નિરાકરણની આવડત, ટીમવર્ક તથા આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો છે, જેમાં ધોરણ 6-12માં અભ્યાસ કરતા તેમજ શાળામાં ન ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન હેઠળ 2 લોકોની ટીમમાં ભાગ લઈ શકે છે, જેની એનસીએસસી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ડાંગ જિલ્લાના સાપુતારામાં 8 ઓગસ્ટથી મેઘમલ્હાર પર્વનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પર્વનું ઉદઘાટન કરશે, જેને અનુલક્ષીને આજે જિલ્લા કલેક્ટર એનડી પરમારના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટરે કાર્યક્રમને અનુલક્ષીને તેનું સુચારૂ આયોજન કરવા અધિકારીઓને કામગીરીની ફાળવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા છે. નાયબ કલેક્ટરે ખાખરાવાડી ગામની સરકારી જમીન પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ગેરકાયદેસર કોલસાના ખનન હેતુથી પાણી કાઢવાની તેમજ કોલસો કાઢવાની તૈયારી કરવામાં આવેલા કુલ ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા હતા. આજથી બંને કુવાઓને લોડર મશીનથી પુરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અમદાવાદ ખાતે બે તબક્કામાં યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ 110 ચંદ્રક જીત્યા, જેમાં 28 સુવર્ણ, 36 રજત અને 46 કાંસ્ય સામેલ છે. ચંદ્રક વિજેતાઓમાં મુખ્યત્વે માધવ દોડિયાએ 6 સુવર્ણ અને 1 રજત, અવનીસિંહે 3 સુવર્ણ અને 2 રજત તથા જેવલ જાનીએ 3 સુવર્ણ અને 1-1 રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા. વડોદરા હવાઈમથક ખાતેથી આજે સ્વદેશી અને સહકારી મોડલ પર આધારિત ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જીઆઈ વસાવા, હવાઈમથકના નિયામક તેમજ ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલસિંહ કિશોર ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારે આદિજાતિના સમુદાયના દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક શસ્ત્રક્રિયાની સહાય માટે વિશેષ યોજના શરૂ કરી. રાજ્યમાં પાસપોર્ટ વેરીફિકેશન સરળ બનાવાયું. અરજદારોએ હવે પોલીસ મથકે જવું નહીં પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું ઉદઘાટન કરાયું અને ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણવીરોએ 110 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ब्र બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ.

0: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
1: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ કુમાર શાનુના સ્વરમાં આ ગીત. શબ્દો છે સમીરના, સંગીતકાર છે નદીમ શ્રવણ, ફિલ્મનું નામ છે દામિની.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર. સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઇંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નિવેદન. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી. અને દક્ષિણ કોરિયામાં યોજાયેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઇલેન્ડ સામે ભારતનો વિજય. સમાચાર વિગતવાર. સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે.
1: નવું વિધેયક વિલંબિત નોંધણીની જોગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ તથા મૃત્યુની ઘટનાઓની સમયસર માહિતી આપવા પ્રોત્સાહિત કરવા લવાયું છે. વિધેયકમાં જોગવાઈ છે કે જો કોઈ જન્મ કે મૃત્યુની માહિતી રજિસ્ટ્રારને તેના બનાવ સમયથી એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષમાં અપાય છે તો જન્મ કે મૃત્યુની સત્યતાની ચકાસણી બાદ જ જિલ્લા મેજિસ્ટ્રેટ

0: વિભાગીય મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કાર્યકારી મેજિસ્ટ્રેટની મંજૂરીથી તેની નોંધણી કરવામાં આવી શકે છે. વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું, વિલંબિત નોંધણીના સંભવિત દુરૂપયોગને ધ્યાને રાખીને આ વિધેયક લવાયું છે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમય પછી થાય તો તેની નોંધણી માત્ર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર પણ કરી શકાશે. શ્રી રાયે કહ્યું કે 2 વર્ષથી વધુ સમયથી વિલંબિત નોંધણીની જોગવાઈ સિવાય આ પ્રણાલી મહદઅંશે યથાવત રહેશે. ચૈતારી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: લોકસભાએ વિનિયોગ વિધેયક 2026 પસાર કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયો હતો તેને આવરી લેવા ભારતના સંકલિત ભંડોળમાંથી તેના વિનિયોગને અધિકૃત કરવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુની રકમની માંગ કરી છે. આ રકમ દેવાની ચૂકવણી માટે ખર્ચાશે. આ પહેલા સુશ્રી સીતારમણે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું હતું. આ વિધેયક ચૂકવણી અને નિવારણ પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026માં સુધારો કરશે. પ્રસ્તાવિત વિધેયકના માધ્યમથી જરૂરી વ્યવસ્થાઓ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી રહી છે જેથી આંતરરાષ્ટ્રીય મૂડીને ભારતમાં આકર્ષિત કરી શકાય. ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા વિધેયક 2026 અંતર્ગત કોઈપણ રાજ્ય અને લાભાર્થીઓને મળતા અનાજમાં કોઈ ઘટાડો નહીં થાય. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી જોશીએ કહ્યું, આ વિધેયકના મુસદ્દા પર રાજ્ય સરકારો ટિપ્પણીઓ કે મંતવ્ય આપી શકે છે. વિધેયકનો ઉદ્દેશ સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો, પાત્રતામાં સમાનતા લાવવાનો અને વર્તમાન પ્રણાલીથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે.
2: સભી હિતધારકોને અપને સુઝાવ દિએ હૈં. મેં યે બતાના ચાહતા હું કે સાર્વભૌમિક કવરેજ કે સંદર્ભ મેં દેશ કે 75% પરિવારો મેં 4 સે કમ લાભાર્થી હૈં. ઇન સભી પરિવારો કો 35 કિલોગ્રામ ખાદ્યાન્ન દિયા જા રહા હૈ. વહીં લગભગ 14% પરિવાર એસે હૈં જિનમે કેવલ 1 સદસ્ય હૈ. એસે પરિવારો કો ભી 35 કિલોગ્રામ ખાદ્યાન્ન દિયા જા રહા હૈ.
1: પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઇંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઇંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલું ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજી અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ એલએનજીની 100% ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી. નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિની બેઠકની અધ્યક્ષતા દરમિયાન શ્રી પુરીએ આ વાત કહી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું, બેઠકમાં સભ્યોને દેશની ઉર્જા જરૂરિયાતોના રક્ષણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે માહિતી આપવામાં આવી. વર્ષ 2021-2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહમંત્રાલય દ્વારા જણાવાયું છે કે ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત ગુપ્તચર આધારિત અને ટેકનોલોજી સંચાલિત મોડેલ પણ વિકસાવ્યું છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014થી પહેલાં ભારતના માત્ર 37 દેશ સાથે પ્રત્યાર્પણ કરાર હતા અને ભાગેડુઓને પહોંચી વળવા અથવા તેમની મિલકત કબજે કરવા કોઈ સમર્પિત કાયદો ન હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્વ રાજ્યપાલ DY પાટીલના અવસાન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, DY પાટીલ સમાજસેવામાં ખાસ કરીને પરોપકાર અને શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યા હતા. તેમણે કહ્યું, પૂર્વ રાજ્યપાલે હંમેશા અન્ય લોકો ખાસ કરીને ગરીબોનું જીવન સ્તર સારું બનાવવા કામ કર્યું હતું. આ દુઃખની ઘડીમાં તેમની સંવેદના શ્રી પાટીલના પરિવાર અને પ્રશંસકો સાથે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ DY પાટીલના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને શક્તિ આપવાની પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત દેશભરમાં 50 લાખથી વધુ પરિવારોને તેમની છત પર સૌર પેનલ લગાવવાનો લાભ મળ્યો. નવીન અને નવીનકરણીય

0: ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ યોજના નાગરિકોને સશક્ત બનાવી રહી છે, તે ભારતને સ્વચ્છ અને ઉર્જા સુરક્ષિત ભવિષ્ય તરફ અગ્રેસર રહેવામાં ગતિ પૂરી પાડી રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ કહ્યું, 19 લાખથી વધુ પરિવારનું વીજળી બિલ શૂન્ય થઈ ગયું છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી 2-3 દિવસ આંદામાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલ સુધી આવી જ સ્થિતિ રહી શકે છે. તો દરિયાકાંઠાના કર્ણાટક, રાયલસીમા, બિહાર, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ અને ઝારખંડમાં આવતીકાલે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીર POJKમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ રીતે બનાવટી ગણાવતા કહ્યું, આવા પોકળ પ્રયાસ વાસ્તવિકતાને છુપાવી શકતા નથી. નવી દિલ્હીમાં આજે બપોરે પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, વાસ્તવિકતા પાકિસ્તાનની સેના દ્વારા જાહેર વિરોધ અને અંધાધૂંધ હત્યાઓ છે.
1: पाकिस्तान अधिकृत कश्मीर में यह तथाकथित चुनाव पूरी तरह से एक दिखावा है. वास्तविक स्थिति तो वहां हो रहे जन प्रदर्शन और पाकिस्तानी बलों द्वारा की जा रही निर्मम हत्याओं की है. इस वर्ष जून से अब तक वहां जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई एक अन्य में घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है.
0: દક્ષિણ કોરિયાના આસન ખાતે આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. કૃષ્ણા પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીએ પુરુષ ડબલ્સની પહેલી મેચ જીતી લીધી છે. આ ભારતીય જોડીએ અંતિમ 32 મુકાબલામાં થાઇલેન્ડના ચાલો એમ પોન, ચારો એન કિતા મોર્ન અને વોરા પોલ થોંગ સાંગાને હરાવ્યા હતા. જ્યારે મહિલા ડબલ્સમાં અંતિમ 32 મુકાબલામાં પ્રિયા કોન ઝેંગબામ અને શ્રુતિ મિશ્રાની જોડીનો જાપાનના રીરીના હીરા મોટો અને કોકોના ઇશિકાવા સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઇંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નિવેદન. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2021-થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 બાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી અને દક્ષિણ કોરિયામાં યોજાયેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઇલેન્ડ સામે ભારતનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર પાંચ માળનો ભવ્ય શોરૂમ,

0: પ્રતાપનગર બ્રિજ નીચે વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.